વંદે માતરમ એ શબ્દ હરેક ભારતીય વ્યક્તિ કે લીએ ગૌરવ કી બાત હૈ, અભિમાન કી બાત હૈ. તો વંદે માતરમ કા ઉપયોગ કેવળ મરાઠી યા હિન્દી ફિલ્મ મેં ક્યા એસે નહીં હૈ, સભી ભારતીય ભાષાઓ મેં ઉસકા પ્રયોગ ક્યા હૈ. અબ હમ સુનેંગે તમિલ ફિલ્મ ભારતી, ઇસમેં વંદે માતરમ કા ઇસ્તેમાલ ક્યા હૈ. યે વંદે માતરમ તમિલ રૂપાંતર હૈ. પ્રસિદ્ધ કવિ